ભાઈ બહેનોની, અભી હમ સુની રહા થા નિમાડી લોકગીત ન કાર્યક્રમ કી શરૂઆતમાં હમના આપસી પૂછો તો એક પ્રશ્ન કી કુટકી શ્રી અન્ન કી ખેતી કો ઉપયુક્ત સમય કોન સો છે. તો ભાઈ બહેનોની, કુટકી શ્રી અન્ન કી ખેતી કો ઉપયુક્ત સમય ઈ છે. ન અભી ખરીફ કી ફસલ છે, ન વર્ષા કી શરૂઆત હોણા કા તુરંત બાદ કુટકી કી બોની કિસાન ભાઈ કરી શકજ, ન ઈ કુટકી હર પ્રકાર કી ભૂમિમાં ઉગાઈ જઈ શકજ. ઈ ફસલ ઉતાર ચડાવવાળી, કમ જલધારણ ક્ષમતાવાળી, ન ઉતલી સતહવાળી જમીનમાં આસાની શેખ ઉગાઈ જઈ શકજ. ભાઈ બહેનોની, એના પ્રશ્ન કા ઉત્તર કા સાથ જ આજ કો કિસાનવાણી કાર્યક્રમ યહાં સમાપ્ત હોય. આજ્ઞા દેવ, રામ રામ.